0: 아니 뭐 타차지 아니 뭐지 희나 다 대라치리 세디르다 아 담보데 담보데 예진데 와스 담보데 예진자 되면 다리 다 담보데 예진자 되면 내다 세디르 다 건제겨다 제치니데 건데 나이 바야자 안저다 체득은 저기는 제치니 소소는 제바 마지 다 쪼데 치리 세디르 던데 건제겨다 제치니 저 바르다라 아니 찌 담보다 찌 담보 되게 좀이게 아니 아 가르서 그렇고 일 tenzhechi jitni njaadu tuyumbiki tenzhechi njaadu chichi la dabodhe yujin njaadu bhi njaadasi yaari tape na ropi norluks yinkhenchi nyugus trungi sachas pechi yigis yana nge changa khangba loso chiji tokhang ngayi zonyi gomangi yichas ta tenne nga zo pechi mambo jiri njaadu chori ta ropi norluk hibi kasi la dabodhe yujin njaadu kandiri se di la norluk te suji norluk yin se ni la ropa norluk yin pa Tino nropa te nolu ke dabo yinpa te tengi towa. Pa aki gu yus en redak chete jawa te la teni, ani nolu te je dabo te nropa yinpa tengi towa. Ka de aki gu teme nropa nolu se dili, teni soso waga chi, ta tebi chi ni mato, teni iparo lon rea kante jiwa pa te goto gu yamari. Ewe ja, di kasi la aki gu te jawa le teni, nropi nolu se yinke se la nolu te je dabo te nropa yinpa tengi re. Wa, di intere, nolu te nrechi, nropa te nrechi. Nrechi nrechi nji pa zula, dabo te yijin jawa te. Yinkhenchi nyegu hibi kasala, nrechi nyegu te nrechi yinkhenchi zihin yinpa. Yana nrechi yinkhe te nrechi nyegu te dabo yinpa te tengi duwa. Pechi yige hibi kasala, yige te dabo te pe yinpa. Nye tsangka kamba hibi kasala, kamba te dabo te nye tsang yinpa. Losu chi chi tokan hibi kasala, tokan te dabo, tokan te sik wangwa, sik dadu zumba, losu chi yinpa. Ngayi zoyin hibi kasala, zoyin te dabo te ngay yinpa. Ta teta teta buku padje te ni nreda te la, dabo ta yeljin dewa te bingin nreda se kiri. Oya, ta te mayin pa ke yang dabo de yujin dewa tenpa te la naba yenji yore, pe na nolu ke dakbo osu, chongkang ke yinda osu, yinkang ke gyabo osu. Ta de kasi la nolu ke dakbo hibi kasi la nolu te ani yeldang dabo kake kake jiri dabo hiba te nolu ti jite ni nolu te dadu zongkhen yinpa tenpa. De kasi la dabo de yujin dewa te gong pe jite tato dewa na tisi ani pa godo bizo na buji yore. Chongkang ke yinda hibi kasi la chongkang te yeldang yinda te chongkang te dabo yinpa. Di kasala yel te ngayon tang dabo te ngazu jiri jayo pa. Yenkan che jabo hibi kasala yenkan zina sajal go gebar as. Yenkan che jabo hibi kasala yenkan te yel tang. Jabo te yenkan ti dabo an yenkan te uwan zonkin rabo jiyin pa. Di indi sula dabo di yijin reyati bin reyati ndala dabo ngayon tang yel jis yuebi ke nabachi tang yel ngayon tang dabo jis yuebi ke nabachi de kuzi nyin rabo yorti. Mecha shatan kala ngazu di jen kata karisay kuru kuru. Yige ke lalene na yana di junga kesha ki jeso nolene na manche wa te ngama te re. Dabo ngene ta ye jiri jane ti pala ta nreda jepa. Te tabela ta dabo de yijin jawa asya. Ta tenre jire. Te indar ta ndi kaji dabo de yijin jawa hibi kaji dabo de nipar ta inchi minchi mahi tenko we kaza ki yin ki pa te nipa yo ma re. Jaka yina ndrigi yore, liko yina ndrigi yore, tsukpa yina ndrigi yore. Tera pe chage na ngasun digi nolene hijiga loso chi chi tokan hibi kaza loso chi se yande kaji liko nji jawa. Oya, tokan di ji dabo di likun di yinba. O di yindi losu ji di ko kaza se achi maray, mahi di yin goyi ki me la soba, di ma yinba ki sanji la soba kaji ki maray. Di yindi dabo di yijin jawa ki bika di dabo di ngipar to kaza ki yin ki patan di ji marayis. Ta te dabo di yij gori.
1: Tata che ji senpa di na, byo yon lung chi yin chi likun, kange sonda lo chi lin chi shi. Hiyan la ming tu, ngan zu lin chi sen jiro, gasu hyo.
0: Nyingba de chiri isi di la yinla ta yinla jingin jawa asya, nidhi chi shekyo re, yinla ta yinla jingin jawa. Ta yinla ta yinla jingin jawa asya di la yinla ta yinla jing se wanda tabarin sui bayi na, nje chi te, ane nje gi te yinla yinba tuin pingin jada. Yoma na nga zo ta deshi ki na, nje gyo ta nje chi nyi parla, ji yinla ta, ji yinla te ta den pika, nge bo jingin pa. O te jing jawa ta nga zo tuin pingin jada, tenri ji la yinla ta yinla jingin jawa. Ta pe na nga zo mei kangba tab, lakbi nzumo tab. Hingong ke yaga tab. Ta ndi kasi na mei kangba hibi kasi la, kangba de chiri si na meji te ni ko tcha ya na meji yinla mambu gu nolo ko nasi chik cha deyro wa. Ta mei la chiri si di la kangba ma yinpa ka lapa dango la sabba yinla mambu yore. Di ndi si la kangba de chiri si na ta testo ke nanga ko yinla chik cha. Ani kangba te kaala denpa re si na, kangba te kaala yopa re si na mei la yopa rwa. Di ni mei de chiri si na yinla te dan denpi ke nipo chi yinpa yinza, ani yinla jen si kyo si. Mei de yinla jen si, kangba te di yinla si. ता ती परुन रेडा के छेते आके गोदी जने मई कांबा ही बिका सला ओ कांबा ते म ती जी यला यम बा तेंग तो आ कादे आके गोदे में न म कांबा ही बिका सला ता म दा कांबा सोसो वा दुना रबची ग्वालेन रो योरे बातोल कांबा ते म ती गिन यला जे बा तंग सो तेंग मन दो आ तिने लखपिन जमो ही बिका सला जमो ते यला ता लखबा ते यला ते दा दि बिका यला जे यम बा हिंदों के यागा ही बिका से यागा ते हिंदों के यला जे रे अन हिंदों दे चिरे से यागा ते दा देन बिका यला जे छा दि वो ता तेरा तेरा बच्चे चले से दिलो ये ना ता ये ना चीज़ जवाब से क्यों ये ना ता ये ना चीज़ जवाब से क्यों नहीं सब आते चले जाना ता चाहिए ता चाहिए चीज़ जवाब खाई के तेरा चारा चाहिए के जवाब से नहीं क्यों खाई नो तो सुनियो ओ तीन शब्द का इंजेक्ट चाहिए ता चाहिए चीज़ जवाब से यार ता नेता में इंजेक्ट चले से ना जो ते जेगियो ता जेची तेनी पार्ट ला जेटा के चेते जवाब ला तेनी ओ चिक चिक जी चाहिए यंबा ता चिक ते चाहिए तेरा तेनी की चाहिए चेंजी यंबा तेज पार्ट जी ता जवाब ता तेनी ओ तीनन जेगिदन जेचिदन जेगिते चाकी किंग बाते बेगन रदासे शदांग के तंजी याना जिगुरे ता पे चाया ना गसो दिजेन अंदला ता पेजि जुक्ची आना बचेर जना अनि टिंगि दंबो ता देबजि खोबो ता ओ देबजि खोबो टिंगि दंबो जानसुई तिबा ता जानसुई चिति हिबिकासला चिति दे चिति मबो जि छ छोपाल देनि जासो दे जगु यरवा चाय चानि चिति दे या चेरि जासो दे या चेरि चिति मबो जि छ निबा छोपाल देनि अनि चिति मबो गति बिग चिचे मो जासो दे जगु यरे देनि दे चिति जासो दे गि चिति रेरे दे जासो दे जि चाही रेरे चा दियोरे देदा ब चाही मबो जि न्या निबा ल देनि चाही जें जासो दे जगु यरे देनि जासो दे चिति नि बारो चाही दे चाही जें जवा से गरे दे मायनि आकि गोते पा लं बा यना जासो चिति सेम दिसले यमना जासो दे चिति यमिजों रबो जि ग्वालेन लेनि नों खाय ने खाय रबो जि यरे यमना जासो दे चिति नि सोसो ग्वालेन दे बसा मातो चिति दे जासो दे जि चाही यें बा तां जांसो दे चिति मंबो गति बि चाही जिन बाते जा तने जिन बाते गासो जेडा गसे आको गद माजना गो थंग मारे तने टिंजे दंबो से यमि कासला ओ टिंजे दंबो मंबो जि छ छबाला तने अनि गो टिंजे पुमो जि टंडो गन दो आ तने टिंजे दंबो तया चाही छने टिन रे टिन खरों या टिन रे तने टिंजे दंबो हि बि कासला दंबो ते टिन दे जि चाही रे टिन ते टिंजे दंबो मंबो चाही मंबो दु बि चाही जिन चा रे रे ओ तने चाही दे चाही जिन देब जि खोबो दाबलन छ माया ना देब से या दे खोबो मंबो खोबो जाटा मंबो कुन्याम दे छतनी अनि कोटे दे बजि रवा दिन दिन खोब रेरे वाते देते न छै माने को दे जु छाजि रेरे वाले दे त अब खोब के छाजि मबो जि न्या दे छोपाला देनी अनि छाजि जि दे दे जगियो दिन दे जु खोबस वा ता दे त अब लिचे छना अनि छाजि दा छाजि जि जि रेवा से नि यु नो तनि छै गयो ता वे जन दी कसन न आसो जेजे गे छ छिर जिन ता या यु मबो जि गनो न सुदा जि यु मबो जि गनो न येना ता येना जि जि रेवा दा छाजि दा छाजि जि जि रेवा नि सोसो दो पा माकरनी तेनी नको चितक नोन दिनी यमेना दलचेसा गुरु छका छजेन जिन जवा सने ते चितक नोन दिबा तने मबो यरे ता नगे नेगा दे छरे सेनी शतान काल गारे ग छाकी दे छाकी जिन जिन जवा दा येना दा येना जिन जिन जवा नि सोसो छिनी पेजिन जोबा यरे दे रेंजा कोरान गो गोदेन जोतों दे पेजिन जोतों दे सो छमाले कि दन दिबा येना येना दा येना जिन जिन जवा जि पेजिन मबो जि छाकी दे छाकी जि पेजिन नोन रो दे यान चाहिए तो चाहिए चीज़ बेजी मोमो चीज़ यहाँ लाते यहाँ चीज़ बेजी को नोने एंड्रॉइड बिज़नस तेरी तो पान जी डी बिज़नस रहा हूँ मातो तेरी जी बेजी तेरा करो सत्ता चुबी के सांड रहा हूँ जी सब जी मैं डी बिज़नस रहा हूँ तेरी तो चलता देख नेचर रहा हूँ तो कहना चीज़ तुम दूसरे पाये ना तो आर रंग सांड पांसो रहा हूँ चीज़ ना शेतान खा लो 차야다 차다 차진인 자세한데 차치와지다 연하다 연하진인 자세한데 차다 차진은 능고 미사거다 베지기선으로 차디요리스 그거 딘딘인들 자이 차니 연하다 연하진인 자세도 처마야 차다 차진인 자하고 너는 반드디 바나보지리스 어디인들 네 차나 아 요마보고 놓고 베지티에서 처마 대자니 마사와대야 자이 차는 내가 내리지를 파지 두디어서리스 왔다 대치르잖아 아 롱고 언니 산소고선으로 보지
2: 根据采访门对听见的，老板村民小朱接近的，接着采访级别龙听的，先跟采访男了隔断下。
3: 这只拉萨乌米吃的梨，从这里些种子切就进，打着隔壁用老边产的，选择新的部位先送过。
0: 给你打。这个大天就说过了你那是一把的钢铁是那大天的名字啊对我天的名字啊是有天的名字啊大天的名字啊别那去钢铁我钢的电吧也那油吧也那女吧等这个天天别个但这张要么呢这个但这几年啊偏做白露了电吧油吧女吧老是把等这季节的呢啊这啊天别个这啊天的季了天的名字啊是有的他别那就这点个破吧啊这呢还是马布热人的就帮他说说就加开该有那个加的 조제 띵거 포바 히비가서라 내기 조제 띵레 내지도 포바르 띵너 포바데 이게 조제기 띵데 여봐 조제기 띵 조제라 띵데 여비 띵데 나서 챙겨도와 다데 마이니 어 가고 그도 팔랑 야바이나 조제 띵 포바서 용 띠서라 포바데 조제 띵 포바 진행 받데 대장지 써보지 내 듣고 말해 가고 그도 잡아달라 띵 오 포바 여사데 조제 띵 봐 어디는 띵나 띵면 돼 와래 띵은 하시 마보르 히비가서라 마보르데 어 하사라 여봐 하사는 니 봐야나 하사로 차려 봐 어디 저기 땡상이나 저기 니사게 열대 된 거도 와. 아니 전대지 방탕 희비 가서라 방탕대 강 그냥 여 봐서나 저기 날려 봐. 아니 호쇼지 자켓 희비 가서 자켓 그냥 하서나 샬로 나장 거 쇼기 거는 어 호쇼게 열대 여 봐. 어디 있는 땡나 땡 봐 봐지. 이제 와대. 아 아니 그 니그 가서라 다 거지 찔러서 봐. 대속 땡 여리 땡들 때라. 땡나 땡 비근 자츠 비근 자스 비여리. 되니 나 봐도 치르스나 다 저단 집인 데 와래. 나 봐도 치르스나 다 저단 집인 데 와래. 다 저단 집근 자스 용디라. 답에나 니지 니거 답 마이 버 답 것이 코아 답 근데 내가서 저단 집에서 일 조찬이 치게다 치치 언제게다 언제치 니죠 바르다라 언제다게 치데 잡아달라 테니 테니들 치데 찌 시에지게 죄연 바다 찌 디시비근 집이인 바 어 저단 집근 잡아테 언제다게 치데 그 땡겨 다 대답 지라 저단 집근 잡아테 민데 다서겨 다 고디 집이게 니지 니거다 마이 버 답에는 처음에나 니지 니거 히비가슬라 아, 니그든 집이다. 아, 니그든 시식이 제도 가르치는 아니 니지 사매. 어, 니디야 봐. 니들 때니 어, 아니 니지 니그든 시식 많이 봐. 니는 제단 집인다. 아니 마이 버히 비가서라 버드기 시식이 제도 많이 봐다. 마텔 때니 아니 버드 시용이 비서라 버든 집이다. 마디 제이 많이 봐. 아니 것이 과히 비가서라 과든 집이리. 과든 집이 때 즉 가르치는 시용하는 제니 즉 것이라 되니 시용. 단 늦지를 제들 저 땅가는 가서다. 아, 제단 집인 잡아대. 내지 가 그래. 다음에 이제 요 망보 찍은 나야 네 가스라 치르세들 배나 힝가 가와다 서치 더브다 힝가 가와 서치 더브 자주 고다 된대기 빼지 망보지 야 제단 집근 자 거기 야거리 배나 서치 더브 야나 힝가 가와 히비 가스라 가와 데 집다 가와 데 죽가나 되니 쇼와서 힝나 되니 쇼와 저 힝나 되니 집이가 가와야 바야서 가와 된 집다 힝디 절 관네 어 제단 집근 자스니 가서 된대 안데기요레 에니 세지 더베 히비가서라 쥐셀라 테니 쇼 더베 더베 텐 지베다 세데 제임바 양 요 옌다 옌고노노 싱가 가와다 세지 더베다 세지 나진세네는 덴데기 리기 베지 테소테 옌던 옌데다 세안 덴데지 여서드는 양 야치니 야거레 옌던 옌데다 히비가서라 고안네 토데 체리세데 싱가 가와 히비가서라 가와다 신인가데 이찌긴 탐바레 신테야 니까지 신테야 고카레디요레 가와테야 아 지신이 저바레 신타 디는 싱크 가와히 비가서 신다 가와디 니가데 이마 싱크 가와디 신아인라 가와인바 세지 더브 히비가슬라 세지 더브데 세레 요르코 더브디디 데다브라코 옌던진데다스네 텐데 야고 데메자 따짜이 찬히게 야바이나 넨데지 싱크 가와다 세지 더브다 세지 나진 라서반 데소테 오 옌던진데다 신아야 디그요리 근데 제단 지빙자가나 야는 디그요리 디즈 제단 지빙자가 옌던지 제단니 가요 말이 니가 얘기지 베지 요리 스타 요새나 신가와다 세지 드버세 근데 소원 야주지 어 디엔드는 공디 해바나 옌제다가나 나스야 참모 시완데서 초마데 자이찬 히야바이나고 라이그 체바자 마톨 베스갈 데서 초마데 찌이나 찌인지 메비기 존다 뭐 본선 세비기 야 대답하지 차요 말이 와야 드니 옌야다 두바데 체르지나 체기다 체시진다 단데 용락 존나 버려 다 체계다 체직은 잡아서 이들이 체교세들이 체직 대단 대비 이거 체직세들이 오 체계 대라 예비기 취 얘들은 대교단 대직인 게 바로라 지 체계다 지 체직은 잡아 대비 그 된대가 된 대비 그 잡아 대라 아니 체계다 체직은 잡아서 야 빼나 니비 메도 아 니비 메도 드니 까르신 짱위 가르스 형어르지 너요 양답이 따와다 단 된대기 빼지 그 돈 기띠 잡아야나 아 니비 메도 히비 가슬라 아 메도드 체이신 메도드 치지강이거든 지바 까르히 짱이 강르 히비가서 강르디 체이신 디 치치라 까르히 짱이 봐 싱어지 느교 히비가서 느교드 체이신 디 치치데 싱어다 내 봐 양답이 따와 히비가서 따와드 체이신 따와드 이 치치기 치르잖아 아 처음에 봐 양답아지 디디스는 치치 대소도 뇌내지 체기디 지리잖아 디 발은 자락 치기지 단 디까지 간 너네지까지 드니 치치세야 되셔 단 강르 잔네 지쪼 까르 마라 진토 라소바 다 덴데기 치지 집이기 민가 소 디제기 치지기 민사게로 치지 집이기 민 어 대소데 네르자니 아니 치지 대대지 체기 때비 그 단이 대소데 가서 마 줄로 마자니 아니 디바든 자작 체디 젠디자 자작다 체스나 모노 야나 자작 젠데 조버 다 배나 가서 고디가 바데 소리 대마이 바 니비 레앙 다블란 쳔바이나 니바데 아니 레양고코 치지기 존나 버리기니 녜바세 안데 치지지빙 메리 레양데 치지지빙 메리 치지지빙 메리 녜네저 치지지빙 메리 줄이잖니 아니 발른 데렉트 이제 그요리 단 데데지 가스라 치지지빙 메리 녜르다 치지지빙 메리 데 줄이 이야기 메다 데데기 디가 데다고 베지 파치와는 좀 많이나 아니 시당은 데렉트 이제 그래 딱 가르더니 고야 도야 봐이나 아니 뭔지 알지르세 들 아니 데렉트 데 제그마리 근데 니빌 레양스 야마토 다 레양도 체기는 거를 야야 니바데 지르마야나 아니 레양 니바 세야마토 레양 쥐 니바 세야데 되네 가서 계속 저도 요마로와 계속 계속 요마 매바레 되니 고도바이나 아 되니 배차게나 니비 주세니 니바 체기는 거를 야제 체기 주든 줄마제 비가서니 니비 주세니 디렉트 제레 가데 되니 고도바이나 준 지보 히바마토 주진 지보세니 시작한 되네 야마로와 어 주진지보세라 레양지 니보라서 바텐데지 제단가오 계착 지속은노나 제가 매바레 더치르지는 가서 니가스네야 아 냠조지지 아 내가 나부지 차디요리 드네 딩바데 처리세들다 아 다니지면 자세야 되리 다니지면 자와라 이거 뭐 좀 지금 너나 때라 뭐 집인 자와세요 가리 뭐 다치긴 자와야나 뭐 집인 자와세요 근데 야야 어 뒤에들 다니지면 자와야나 뭐 집인 자와세요 근데 니가 다 되지 맹이 나라리 단 더다바는 처음에나 간대지리 세딜 콘 제게 단 제치니도 아 코로 타데도 포 야시지 메바다 콘 다니 지금 뭐 잔데 접받네 바 근데 근데 라지라 다니 지금 제다서 겨리 와 제긴 제치니도 타데도 얘도 메바다 코 다니 지금 뭐 접받다 근데 땡빙 되라지라 다니 지금 자 따텔라 깨지 당다 야나 왜지 당 생지 히다 따데만 해봐 그 빼나 따지 지 미 쥐지 지 따리 지지 좋아 라자이 됐다. 내가 셔당 그 자유 찬시 얘기하면 릭슨 라고 진도. 다 깨지 당당 왜진 당 생지 희희비 가서라 당대 깨지 당이야 봐. 당대 왜진 당이야 봐. 희대 생지 희희 봐. 네 가서라 오 깨다 당세니 가가지 시죠 말해. 왜진 당 희비 가서라 왜 늘고 왜진 당세 안 늘고 세니. 생지 희희비 가서라 생세 안 늘이 또 희세 안 늘이 생지 희가 된 늘이 세니. 거야 소소도 지르세들. 다대도 예시 예시지 매 봐. 그 뭐지 답질 전도와. 디가슬라타 느그빠근 데락체테솔라타 모다치긴데와스 게다다니는 모찌드트바 외전당히비가슬 외전당니는 모찌드트바 센지히히비가슬 산다 히니데 모드니 고 다니찌드트데바 아단 데다벨체르세들 모다치긴데와스야 데네타 데마에바근이 고드베지근노라 따지지 미다 제시지 따레이다바 나 네데 야유미가슬라 오 미데 강 진데지 미스나 따지지 미스 오줄라소바라 따르시비그 미스 따레 따레데 간데가 따르지네 제시지 따레스 신동 라서 바데서 찌브르시비게 다레스 단 니가슬라 따지 주 미키비가스나 미테야 줄라 따지 차디오리 따지테야 아 미티 차디오리 딘즐 따지 따 미닌데 고 타디디요 마리 미테야 따지리 따지테야 미스 찌지지 따레 히비가스 신 찌지테야 따레들이 따레테 신 찌지 차디오리 너다베가슬라 아니 박은 레다가 체티체레서 딜 어 뭐 다치긴데라 따지다 미니도 뭐지드디오리 찌지다 따레 히비가스라 고 타디디요 가르죠 마리 드니 저지 좋아 오 개개나 저지기 좋아 저지 좋아 히비가슬라 좋아도 치리 저지와데시 저자데시 저지도 치리 좋아리 디인들 저지다 좋아니요 다데디요 말 저지대야 좋아데라 좋아데야 저지대 라자이 데히비가스 라자세나다 라지세네 치바레 아 라지데 치리스나 뎁데시 뎁데 치리 라자데시 라자데 뎁데 뎁데 라자레 디니 파르달라 아 코니야 타데 가지요 말 덴데 인딜 깨쳐 당당 외쳐 당당 생지 히다베 덴데 덴데 치르스나 강기 강고 모트비크 다니지빈자악 리키다 다지지미다 제지지 따리다비치르나 니보지 시리진자 땡비그리지 아 다지지미 제지지 따레히비가슬라 고 니보지 시리진자 땡겨라 근데 저지조와 라자게 됐다비히비가슬라 고 니보지 샤리진자 땡비그리지 대인들은 내라치르세딜로 강기강고 오트비그고 샤당고 오트 강기강고 오트비그 아 다지긴자 근데 리키다 니보가 다 시리진자 땡비그고 리키다 아 니보지 샤리진자 땡비그리지 고선 연결해 다 요 뭐 찍은 거나 따지지미다 제지지 따라서 한데 실리지 되니 이보 실리진 자 대비 대다스니 코 대다가 나서는 서티지 야와시 아니 저지 좋아 라자가 뎁세는다 어 드자가 리카세는다 어 되니 배진 저지 된 하세는다 된적이 배진 대소도 치르잖아 아 아니 코 이보지 샤리진 자 대비 대다스니 코 때니데 타디시는 늦성가데 코 소소 타디디시니 뭐 히타게 야시요리 이제 자유찬디 잡아 늦성가데 다니지면 자는 너거요리 다 드링 안 좋다 디세기 쯤비 아니 고 친상테 안다나니 가지 아 디인들 다 드링 그 안 좋은 손들 니도 놓나 아 다 쪼데 강히 바래 있어 니라 아 아니 다 제작 다 된주 줬어요 여러와 아 아니 제작 된주 줬어 디는 제작 된주 줬고 놓나 tene ta nansi kande chuya ba reda ten chuya so no nansi kande chuya ba ta tegna zai chani dabo de yujin ja ti min reda yenla ta yenla chi jin ja ti min reda

0: 라서바 데소도노로 가자대바 인지미지 거로 센데지 가자대기바 된지 에레스 더버디 유진 저한테 비시까지 더본데 어 가자대바 된지 기바도 기사 먹이스 기나 기비 젠스나 먹이나 아 먹이비 빼지 어 된지 기 돈을 사기 줘지 대체를 세들 아니 아 담본다보디 담본다보디 아니 니바데 체리 세들 아니 뭐 다지근 대화세 저러와 뭐 다지근 대화세 안 되라 아 드니 shatāng kāla chīrī ngā tsū tījīna tā kēchī dāng tāpū wēchī dāng lā sāpā tēsō yāg ērwa tā tē māyī bāga tē māyī bāga tē tā tōs chī kōrā shī mēntē bāga tēnzhē kāchīrī sē tīrī ngō dā chī ngā yēn yō dā mēs yō na gāng gāng yōs wā ngā tsū bējī kī tōnda sāhī shī chī jīn tā dē nī kāchīrī sē tīrī tīrī kī lōng chē tēn dē wī kā ngā tsū sāhī shā chī kā chua chī chū nī yī tē nī lōng tē jī mā kā nō lō nī mēntē nī nē tā kā tā tēn jī 아 요소지 거로 하마티소는 거 주대 아니 대마이 바가다 저작 책은 놓고 나이 마이 바가 고 최자님 뉴스 거리 어양 이어 말이 어다 대소지 거는 이제 마이인데 선데 지마가 놓는 마시지 정말 자신 될래
1: 린친디 중지다 히히 다니 장소 핀초다 지소 다주이 조남처 다야모